0: તો શ્રી શરવણ કારસી ભક્તિ સંગીત પ્રોગ્રામ આરાધના મીડિયમ વેવ 343 મીટર યાની 873 કિલોહર્ટ્ઝ થી અસી આકાશવાણી દે જલંધર કેન્દ્ર તો બોલ રહ્યા હું પેશ કર રહ્યા ખેતીબાડી પ્રોગ્રામ
1: ખેતીબાડી